0: For all the hardships, Rudra sees his father's sacrifices differently.
1: Papa ki madad karta hu isliye acha lagta hai. Mere papa bhi mujh pe garv hai. Unhone padha nahi hai, fir bhi itne paate ka kaam karke sar kaam karke mujhe padhana chahte hai isliye.
0: Making salt by hand is exhausting work. Agarias pump highly saline groundwater from deep beneath the desert floor into shallow pans. The water eventually evaporates, leaving behind white salt crystals. Here, workers are only days away from harvest. But then, disaster strikes.
2: આ તરફ કચ્છમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ થયો છે.
0: અ પાવરફુલ સ્ટોર્મ ટેર્સ અક્રોસ ધ રીજન, લીવિંગ મચ ઓફ ધ કમ્યુનિટી કટ ઓફ. ફાઈવ ડેઝ લેટર, ધ ફુલ એક્સટેન્ટ ઓફ ધ ડેમેજ ઇઝ સ્ટીલ ઇમર્જિંગ. ટુડે, એક્ટિવિસ્ટ આનંદ સોલંકી હેઝ કમ ટુ ટોક ટુ ધ ફેમિલીઝ એન્ડ અસેસ ધ ઇમ્પેક્ટ.
3: શું થયું હતું, શું કેવી રીતે પહેલી વખત જેવું જોયું, શું
4: અરે આ બધું ઉડવા જ માંડ્યું હતું. શું આ કાગર ને જોવા પડા અને શું ચાલવું એ જ નથી ખબર ને. ભાષણ ઉડી ગયા અને અમે તો આમ ભર્યું ચાલી ચાલી જોઉં ઉભા જામ.
0: Most agarias survive on loans they repay through salt production. Now they fear the storm has pushed them deeper into debt.
4: એક કાકુ વરા નડે અમને, એક વરસ આખું નડે. આ જ્યાં લગી અમાર માથે કરજ છે ને એ પતે નહીં ત્યાં લગી અમને નડે.
0: Many families were already only just surviving.
3: ye aise kehne wale hai ki is saal hamara jo 50-60,000 bachne wala tha wo nahi bachega.
0: With losses mounting and no relief in sight, Anand is trying to unite workers to demand support from the government.
3: આજ જે આપણે દાદાએ મીટિંગ રાખી છે અને એક બપોર પછી આવ્યું બે વાવે છોડમજી. આપણે પણ અગરિયાઓને નુકસાન થયું હોય એ અગરિયાઓને પણ કહેજો, એટલે આપણા એ પ્રશ્નોના રજૂઆતને ડીએસી બધા અધિકારી આવવાના, એટલે બધાને મીટિંગનું જાણ કરી અને એ 1:30 વાગે બધાને આવવાનું કહેવાય.
5: બધાને કહી દીધું.
0: વર્કર્સ આર નોટ ધી ઓન્લી વન્સ ફેસિંગ લોસીસ. રામબાભાઈ ઇઝ અ ટ્રેડર હુ ગેવ લોન્સ ટુ ફેમિલીઝ ઇન એક્સચેન્જ ફોર ધીસ સીઝન્સ સોલ્ટ હાર્વેસ્ટ.
3: અને મીઠામાં તો
6: મીઠામાં બધું બગડી ગયું.
0: To fetch a good price, salt must be pure white. But the storm has contaminated much of the harvest.
7: હવે તમે મીઠું જો બતાવો, તમને જુઓ, તમે કાલ પમદાળે આવ્યા નતા, જો આવી પરિસ્થિતિ છે.
0: કિશન took loans from Rambabhai.
7: નમક એ વ્હાઈટ થાય એકદમ બિલકુલ. અબ 10 દિવસ કે બાદ ઇસકા પારાવર જાતા ઓર પારાવરને કે બાદ હમારી ઇસકી વિચાઈ હો જાતી ઓર સામને વાલા ખરીદ લેતા, લેકિન અબ કોઈ ઇસકો હાથ પકડેગા નહીં ક્યુંકે પૂરા કા પૂરા બેકાર હો ગયા.
0: ધ સ્ટોર્મ ઓલ્સો ડિસ્ટ્રોયડ હન્ડ્રેડ્સ ઓફ સોલર પેનલ્સ યુઝ્ડ ટુ પમ્પ અંડરગ્રાઉન્ડ સોલ્ટ વોટર. ફોર ધીઝ ફેમિલીઝ રિપ્લેસિંગ ધેમ વિલ બી ઇમ્પોસિબલ વિધાઉટ ટેકિંગ ઓન મોર ડેટ.
8: अब ये नमक बंद हो जाएगा क्योंकि ये पानी खाडा में 30-35 से पानी निकालता है. अभी तो ये सोलर है नहीं, पानी कहां से निकाले.
0: किशन सेज द स्टॉर्म हैज लेफ्ट हिम एंड हिज फैमिली डेवास्टेटेड.
3: बच्चे तो रो रहे थे रात को, ना हमारे पास कुछ सुबह में चाय पीने के लिए कुछ भी नहीं था क्योंकि डब्बा डुबली सब उड़ गया था हमारा. हमारे पास कुछ भी नहीं बचा नहीं है, खाने के लिए रोटी भी नहीं बची, इसलिए हम क्या कर सकते हैं. और सरकार से यही अपेक्षा है हमारी के पूरे जो आगरिया विस्तार है उनको सहाय मिलनी चाहिए, ताकि पूरे के पूरे घर बर्बाद हो गए, किसी के पास कुछ नहीं बचा है.
0: Activists are asking the salt workers to document their losses so they can inform the authorities.
9: Now historically this is a community that has not received a lot of help from the Indian government. We're going to track over the next few months whether that changes and to try and understand why this community that produces an essential commodity is so marginalized.
0: The Gujarat government says it provides welfare services to the community, including mobile health vans, often the only medical care available to families living deep inside the desert. Today, we've been given access to ride with one of them.
10: Hello, sir. How are you?
0: But there's a change of plans. Instead of traveling to storm-affected

0: Bus nuksan.
1: The group is calling for a disaster relief policy, similar to the compensation schemes available to Indian farmers affected by extreme weather.
2: एक વાત ચોખ્ખી સ્પષ્ટ કરી કે રેવન્યુ વિભાગ અને ગુજરાતનો જે આ ડિઝાસ્ટર મિટિગેશનનો જે વિભાગ છે હોનારત સામે રાહત કરવાનો હજી એકાદ વર્ષમાં જશે આખી પ્રક્રિયામાં.
1: Few senior officials have come to the meeting. None are from the departments responsible for disaster relief.
3: તમારા મહેનતથી મીઠું તૈયાર થાય છે. તમે જે મહેનત કરો છો બરાબર એમાં અમે સહભાગી થઈએ.
1: And those who are here offer no concrete help.
4: તમે જે મજૂરી કરો ને એ તમારા બાળક ના કરે એટલા માટે હવે તો મજૂરી કરીએ તો અમે એજ્યુકેશન જોશે.
1: Kishan only gets the chance to speak hours later. By then, several officials have already left.
5: જે મારું એકનું જ નહીં પણ આખા રણની અંદર તમામ આગોરિયાના ઘર પરિવાર બધું જ રણપણ થઈ ગયું. છાપરા ઉડી ગયા, ટાંકીઓ ફૂટી ગઈ, ક્રૂડના બેલર ઉડી ગયા, સોલર પ્લાન્ટ તૂટી ગયો, અમારા મીઠા વારેલા પણ નથી, મીઠા પાટાની અંદર જ છે.
1: The scale of their losses is clear.
6: પણ સરકારને કોઈ જઈ કે જો અમારી વેદના અરે રે કઈક તો લો છે અમારા આંસુ.
1: Multiple government authorities refused our requests for an interview. A junior official did not say if the salt workers would receive support. So we're heading to Ahmedabad to meet the president of India's Salt Manufacturers Association. Bharat Rawal represents some of the country's biggest salt producers. Despite growing concerns over erratic weather, he says the industry's overall outlook remains strong.
7: During 2024-25, we achieved 49 million ton of production, which is more than US salt production.
1: Rawal dismisses the idea that the salt industry itself should do more to help workers.
7: Hamara to business hai aur CSR activity hamara hai ye development ka. अगरिया का ख्याल रखना, जैसे गमबूट देना, गोगल्स देना.
8: फिर भी कोई पहने हुए बहुत कम
7: मैं आता हूँ. वो एक मीथ है कि अगर मैं जूते पहनूंगा तो मेरी स्पीड कम आएगी, लेकिन इनकी तो जिम्मेदारी है सरकार की. वो पल्लू झाड़ रहे हैं, उनको पूछो.
1: रावल इज ऑल्सो अ मेंबर ऑफ गुजरात सॉल्ट एम्पावर्ड कमिटी, अ गवर्नमेंट बॉडी रिस्पॉन्सिबल फॉर अगरिया वेलफेयर अमंग अदर इश्यूज. ही बिलीव्स द गवर्नमेंट हैज निग्लेक्टेड वर्कर्स.
7: खाली फंडिंग से नहीं होता है ना. 40 करोड़ दे दिया लेकिन एक भी मीटिंग नहीं बुलाओ तो कैसा पैसा खर्च होगा. और अगर सीधे शब्दों में बोला जाए, आज के दिन में जो माई बाप बोलते हैं ना सरकार में, इस इंडस्ट्री का माई बाप ही नहीं रहा कोई.
1: गवर्नमेंट रिकॉर्ड्स रिव्यूड बाय 101 ईस्ट शो द कमिटी हैज ओनली मेट ट्वाइस सिंस 2020. द गवर्नमेंट्स ओन ऑडिटर्स रेकमेंडेड रेगुलर रिव्यूज to ensure welfare schemes actually reach Agarwal families. Back in the desert, Kishan's season has finally come to an end.
9: हम लोग इसको पूरा सामान जो है यहाँ छोड़ नहीं सकते हैं क्योंकि यहाँ पानी भरा हुआ होता है. वो पानी इतना के 5-6 फुट पानी होता है.
1: For Kishan's family, returning to the village means clean water and electricity.
9: Rudra, niche. Ek ek vastu mukto rahe, gamme ti ek vastu niche aayi mukto rahe. Aa baju ni nime ek mat bharavano. Bas.
1: But Kishan must stay behind a little longer. He still has salt to load and must speak with his trader to see if a season's worth of work will earn him anything at all.
9: હવે મારું મીઠું તો ગયું બરોબર, પણ આમ કેવું લાગે તમને કે
10: હવે હિસાબ ફાયદા ખબર પડે ને.
9: હા, એટલે આમ તો આમ ચેલુક માથે રહેવું.
10: ગઈ સાલનું તો હવે શું ખબર પડે, જેટલું મીઠું થાય ગઈ સાલ કરતાં મીઠું ઓછું થાય. ગઈ સાલ તો આપણે 11,000 બોરી થઈ, આ વખતે 8,000 બોરી થાય.
1: Most Agarwal families won't know whether they've made a profit or a loss until traders settle accounts months later. Last season, Kishan